0: તમા ભી જરૂર લગાયજો તે તા ભી ખૂબસૂરતી ઓછા માંગે. નિધિડી કહેતી હૈ લગતા હૈ સબકી વીસી ખુલી હૈ આજ ઇતને સારે કોમેન્ટ્સ કર રહે હૈ વીસી ખુલી હૈ વાકે સબકે લગ રહા હૈ રોજ વીસી ખુલી બાબા ઇલાહી સારા મેસેજ કોમેન્ટ કરના કરો. ઓર હિદાયતુલ્લાહ કહેતે વૈસે સદરા મેને સુના થા નહીં ધક્કે વાલા કામ જો હૈ ના વો થોડા પીછે રહે.
1: સિંધ ધરતી કે મતવાલે